સાંજે 4 મેગાહર્ટઝ સાચે તુમ્હાં કેસાથ આકાશવાણી પણજી કેન્દ્રાચા એફએમ રેનબો ચેનલ મોગળા એક બહેનો અને તુમચા સંગતકસા સદાબહાર હી હિન્દી ફિલ્મ ગીતાંચી કાર્યવળી આમી ઐકતાત આદલ્યા હિન્દી ફિલ્મ ગીતાન આણી ह्या घेणार आता ऐकूया आशा भोसले सुधा मल्होत्रा आणि मन्ना डे यांचा जोड आवाज ह्या मुखाविल्या सोबीत सुंदर अशा गीता खातीर

શનો કાલાપાની યા ફિલ્મા ખાતીર આશા ભોસલે મોહમ્મદ રફી હંસો જોડ અવાજ એસ ડી બર્મન હંચે સંગીત યા ગીતા ખાતીર શનો મજરૂહ સુલતાનપુરી હંચી શબ્દ રચના યા સદાબહાર ફિલ્મી ગીતા ખાતીર તુમે એકલી